0: Warte.
1: Ey, Chando, pues, kuro, ey, meeting nikki yag. Ba maldari gitla achina. Ta aam maal pojin dosin de, aam ta edan lagu baren, saran ikkere maren wagi pojin dosin, vele mi velo.
2: ઘેટા ઉભા કરવાનું
3: કરો ઘેટા
2: એના એના ચરિયા માટે સરકાર મેં લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધે આપી દેશો તમે ચરિયાનો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે કોટ હોય તો 40 એકર આપે છે તો ઘેટા બકરા ઊંટ માટે પણ અનામત જમીન સરકારને રાખવી જોઈએ જો અનામત સરકાર નહીં રાખે તો આ ભવિષ્યમાં અમારે આ પશુઓ તમને સારી સરકારને સોંપવા પડશે
4: સરકારી રાખા લે તો એમાં ખૂટા આવી ગયા પવન દેખ્યા એનો હાલે એ મને પવન
5: દેખ્યા રજૂઆત કરી દેજો એ વડીરા કરી રહ્યો ને રાજા સાહેબ એટલે માલ ચાલી શકે રૂપા તા બંધ કરા
4: એ પહેલા એ રાખા મને બંધ હોયું તો એની મેં તો એ સરકારી ફરસ જો એ ફરસ વાળી
6: પાડી
4: તો એની મેં ઓકર ના કરવા ની
6: રૂપા વસ્તુ હોય ને રૂપા વસ્તુ માં બંધ ન થાય કરી શકો મેન કરવા ને રૂપા સજી રાખા મેં તો થિયે ના કામ દર ફેરે કરીએ તો એ કતરા 2 એકર મેં 4 એકર મેં કરીએ એ પાકે થોડો કારો કાળો ખાબે પણ બાકી જે રખાલા એને માલ બંધ રાખીએ ના રિપોર્ટ વસ્તુ થી
2: ઓછોની રખડ થી ભટક દે છે હજી આજ સુધી મકાન નથી બનાવ્યો
4: ઉદ્યોગ પતિ અંદર રહેતો અહીં જતી મચી ઘર કોંગ્રેસ કા ના અત્યારે તમે ભાગો છો પણ જ્યારે પૂરો પૂરો એ સરકાર થશે ને ત્યારે ઉદ્યોગપતિ જે હશે એ
2: જનતા માટે કઈ નથી જનતા ખુલે આમ ફરે છે એની પાસે કઈ આવે કે નથી
4: તમારો ગરીબ લોકો નો કોઈ સાંભળવા માટે તૈયાર નહીં હોય ઉદ્યોગપતિ હશે બરોબર હશે એનું સૌ ધણી હશે
2: એની જમીન લઈ લેવી એને ખતમ કરી નાખવા ક્યાં આ થિયરી ઉપર છે સરકાર

0: Bé con nào?
1: Hả, hết rồi.
0: Es ist ein Samen, aber ich mache die Bibel.
1: हले तो रही तो चालू पछा करे जो ना तो खोले ना उजाए मुके बोडी जे आज वो खोले ना तो ना खीर मोर था जे पे 2 लीटर है 8 2 लीटर है रखी के नहीं करी किंग अर्ध रखी के ना अर्ध हरी बे के ना लीटर लीटर कर काटा मैं उधर की
2: કારણ છે કે ખેડૂત ની પોતાની કાયદેસરની માન્યતા છે પણ માલધારી ની સરકારમાં કાયદેસર રીતે માલધારી તરીકેની કોઈ ઓળખ કે માન્યતા નથી. ખાલી ફક્ત આપણા ઊંટવાડા નહીં આખા દેશના માલધારીની વાત છે. બરાબર, તો આપણી કોશિશ એ છે કે આખા દેશના માલધારીઓને એક તમારો બનીનો આ ઊંટનો ઘેટા બકરાનો આ સૌરાષ્ટ્રના માલધારીઓનો એક સંગઠન કરીને એક દ્રષ્ટાંત ઊભા કરે છે કે ભાઈ માલધારીનું સંગઠન બનીને તો એનાથી કામ થાય છે ને એ લોકોની સુખાકારી વધે છે. એમ તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરૂરિયાતો ઉપર નિભાવ કરે છે. બરાબર, તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરની રીતે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં. બરાબર છે, કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતાં જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કને જે ખનીજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે, હવે ત્યાં ખનીજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનીજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે. પછી ભલે માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
3: કાંઈ નથી
2: બીજા નંબરે. હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલનું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂરત છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન હવે ત્યાં પવનચક્કી આપી દેવામાં આવે. બરાબર, એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે ને પર્યાવરણને નુકસાન થશે ને માલ મરી જશે.

0: Ne?
1: Korea, what you are? Not you, Korea.
2: Meg, what? What?
1: What? What?
2: What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? What?
1: What? What? What? What? What? What?
2: What? What? What? What? What? What? What? What? What? What? What? What? What? એકલું ધંધો પાંચ છે મેળી મેં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
1: અલાય
2: જાણ ભાવ અનુવારે ડેટા તે ઉજ જલી વી ઉજ લોડો ના ઉકરાયું કઈક દવાયું કઈક ધૂળ ધમાશે ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું માળને આવ્યું છે હું લેણા કરી વી નથી થોડી વધુ
1: તો મરી પોવો કરો લેણો
2: હે
1: તો મરી રહ્યો માલ પો લેણો આ દેખો ને
2: લેણું ગળેલું છે
1: હા ગેડી મેં
2: પોઈ એની દાવા ધૂરી
1: ના
2: ઈ કોઈ એને પોઠે ડોખ દેઠા બો ત્રણ વાર હેરાન થયા છે એને કરો ને તો ખપી ભાઈ પાંચ રૂપિયા આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો
1: મેડમ મેરીયું કો વેકેશન
2: ઈ પોય વેકે જો કી અરથ ન થયો વી પેજી દઈ દેન્યો ને 40 45 મઈરી
1: લેણો આજો થયો ન થોડો ઘણો
2: પિયાણે માં તે 3 4 3.5 ખન રહી ગયા આજા 3.5 ખન ભરે બો
1: કેટરો ભરે મેણે મેણે કેટરો વ્યાજ કેટરા ટકા દેખને નો ખયો
2: ટકે જો કી કી ને 5 ટકા આઈ 3 આઈ 2 આઈ
1: વધારે
2: વ્યાજ ભરી

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે કર હા વર્ગ શિક્ષકે

0: ધંધો ઉઠા કાઢી આલાઈ તું રેતી મેરા સાધો ને સીધો એ ધંધો બરોબર ના પણ ટોકરો બેડો તો ગોઠણ ખાલી કરણી ઠીક યાર એ તો આભાર
1: એ મે આભાર કોનો જે ઇન તો સારી લાગે તો મરંગા
0: ઓ ઉગડો હે ઓ આ એવું નહી કે અમારી ચેનલ કો લાઈક કરો ઓર શેર કરો ફોલો અપ કરો ને જોઈ સજોગી કરો ને બરોબર તો જે ફોટો તો હાલા ટાઈમ જોડે તો ના બના હાલા છે તને હા હા

0: Ahora me llega. ¿Qué
1: quería hacer?
2: ¿Qué quería hacer?
3: શરીર ઘટ્યું હોય જો ગત ઘટ્યું હોય
4: અને વાદા ન થઈ
3: શરીર ઘટ્યું હોય તો જો કારણ પેલા વ્યાધી લાગી કઈ
4: ઉઠીથી એડો ન થયો મહેનત ન થઈ કે રાશિ કારણ ન થયો કે કીની દવા ન થઈ જામ થઈ
3: પંચ ખાલી રખ્યા હોય ફેરી સમજી ગયો
4: અહીં પંચ અહીં
3: મતલબ એમાં પંચ થઈ ગયું પાછું નહીં થઈ
4: થઈ ગયું કુદરત જોડાય
3: તો કેમ બેકાર રખાય
4: ઉડાઈ પાંજો હસન ભા ફેરી ગયું
3: મણી વટે બબો ઉધાર કે નહીં કર્યું નાખા ભાઈ વટા
4: ના
3: કહો
4: નુકસાન થયું આને પાંચ પાછળ બાકી પેલા વાડે ધોળી ધન ફેરા નથી ચાનસ ઉતરી ગઈ
3: પણ અહીં લગભગ વધી છે ઉઠી મેં
4: નુકસાન વાળી વસ્તુ બાંધુ એને કે સામું ફોકવા દો હતા સે આડે હું ભલે હે ભાવ બકરી દઈને ઉઠી ગઈ
3: ફરી પાછું
4: મારાયું તે ને પાછું ગળાયું ઓની મેં મળે સરખી થઈ
3: તો આઈ સમજી ગયો કે મન મે એડો એટલો આ કે થયું હે કે મતલબ એ ઓછી તે આજો સમજી લેણે દેને ઓછી થઈવી
4: ઓછી થઈવી
3: બરાબર ને
4: મતલબ ઈ જીતો
2: બરાબર જડીઓ નજીક
3: નુકસાન

0: પૂરો નુકસાન હા
1: ભવિષ્ય મે ન ચૌધરી ઈ તો મલ ને ચલ
2: પાકે જો કુદરત જડા રોજી લખેલ હોય અને પા અપનાયું તડે જ પાકે અને ભાગ ભરે

0: ચાંદો પછી કરો આ મીટિંગ નક્કી આ ગ માલધારી કેટલા આચીના તો આવું મોડો પહોંચી દોસે ને આવું તો એટલા લાગુ 12 11:30 12 વાગે પહોંચી દોસે વહેલે મેં વહેલો
1: ઘેટા બકરાનું
2: કરો ઘેટા
1: એના એના ચરિયાણ માટે સરકારને લખો મુખ્યમંત્રી પછી મહેસૂલ પ્રધાન અને કલેક્ટર કે ભાઈ જમીનો બધી આપી દેશો તમે ચરિયાણો ઘેટા બકરા અને એની જે ચરિયાણ છે એના માટે કોઈ અનામત રાખ્યા નથી ગાય ભેંસ માટે છે 40 એકર આપે છે તો ઘેટા બકરા હું

0: પણ માલ આવે ને એનાથી પણ ગુજરાત પણ આકલી વે ને તોય માલ બચી વે પાં પાં જે બચે જે રોજી ભર થાય છે
1: Hey.

0: બધા સંગઠન બને ને તો એનાથી કામ થાય છે ને લોકોની સુખાકારી વધે છે એમ. તો આ દેશમાં માલધારીની એક ઓળખ બને કે ભાઈ માલધારી એટલે કોણ, તો કે માલધારી એટલે જે માલ રાખે છે, માલ લઈને ફરે છે અને જરૂરિયાતો ઉપર નિભાવ કરે છે, બરાબર. તો તમારી એક ઓળખ થઈ જાય દેશની અંદર, ભારત સરકારની અંદર કાયદેસરને લીધે, તો સરકાર એની યોજનાઓ બનાવશે. આ ખેડૂતો છે તો ખેડૂતોનું ખેતર છે પોતાનું, એટલે એમાં બીજો કોઈ માણસ આવીને બેસી શકે નહીં, બરાબર છે. કે કોઈ ઉદ્યોગપતિ માણસ હોય, તમને ખબર છે હજારો હેક્ટર જમીન ઉદ્યોગપતિને આપે છે, એક વખત એને મળી ગઈ રેકડ ઉપર, એટલે એને બાઉન્ડ્રી વાળી દે, પછી એની તાકાત નથી કે એમાં જઈ શકે. પણ માલધારીઓ માટે ગૌચર કે જંગલની જમીન, બરાબર, એ ખરેખર તો ત્યાં માલધારી તો પરંપરાથી વર્ષોથી જાય છે, માલઢોર ચરાવે છે, પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જંગલને બચાવે છે વાસ્તવમાં. તો એની તમે ત્યાં જાઓ, તમારી જે હકની જમીન છે એ અત્યારે શું કરે છે કે હવે મતલબ એક સરકારની મનની અંદર એવી ધારણા છે સરકાર કરતાં જે અધિકારીઓને બધાની, કે માલઢોર જઈને ચરે અને એનામાંથી રૂપિયા આવે એના કરતાં ત્યાં પવનચક્કી લગાડીએ કે ત્યાં કને જે ખનિજ નીકળે છે એમાંથી પૈસા વધારે મળશે. પણ સીધી વાત છે કે જે જમીનમાં હજારો વર્ષથી માલ કે સેંકડો વર્ષથી માલ ચરી અને જે દૂધના કે માલના જે પૈસા કમાવે છે એમાંથી હજારો માલધારીઓ નભે છે, હવે ત્યાં ખનિજને આપી અને આખું ખાણું ખોદી નાખે તો એ જમીન તો ફેલ થઈ ગઈ, પછી ત્યાં કાંઈ થવાનું નથી, કાંઈ નથી થવાનું. આપણા કચ્છની હજારો હેક્ટર જમીન આવી રીતના ખાણ ખનિજમાં આપી અને એ જમીન આખી ફેલ થઈ ગઈ છે, પછી ભલે એ માટે હોય કે ચાઇના ક્લે માટે હોય કે જેના પણ માટે હોય, એ જમીન ફેલ થઈ ગઈ નંબર વન.
1: કઈ નથી
0: બીજા નંબરે. હવે જે બગડો બચ્યો છે ગૌચર કે આપણા રખાલું કે વિડીયો, એ શું થાય છે કે એ પવનચક્કી હોય કે સોલાર ફાર્મ હોય, રિન્યુએબલ એનર્જી, કારણ કે આપણે ઊર્જાની પણ જરૂરત છે, મતલબ ઇલેક્ટ્રિસિટીની પણ જરૂરત છે. પણ જ્યાં ચરિયાણ છે, જ્યાં ઊંટ ને ઘોડા ને ઊંટ ને ઘેટા ને બકરા ને બધું ગાયો ભેંસો ચરે છે, એ જમીન આવે ત્યાં પવનચક્કી આપી દેવામાં આવે, બરાબર. એમને એવું છે કે અહીંયા માલઢોર કરતા પવનચક્કીથી પૈસા વધારે મળશે, ભલે પૈસા વધારે મળશે પણ એની જમીન ખરાબ થઈ જશે, ફેલ થઈ જશે અને પર્યાવરણને નુકસાન થશે અને માલ મરી જાય છે.

0: ne?
1: ગુજરાતી છે ને એટલે ભૂખ મરતા ભક્તિ કરી છે તૈયાર ચાલે અમારે તો ચાલે
2: મજા નથી ને
1: ના ના પાંચ કે હું આવું મોટે હું ના એકલું ધંધો પાંચ છે નાયક મેળી મેં ધક્કા જલ્યા ધંધો તો કોઈ બાકી ના છે કોલસા કરો
2: અલાય
1: જાણ ભાવ અનુવારે જતા તે ઉજ જલી વી ઉજ લૂડો ના ઉકરાયું કઈક દવાયું કઈક ધૂળ ધમાશ ક્યાં પણ સમરી પેન્ટ મારી વયું પછી માળું એટલે આવ્યું છે લેણા કરી વી નથી થોડી વધુ હેરાન થયા છે કોરોના તો ખપી ભાઈ પાંચ રૂપિયા ની આવક સમૂરી ન થઈ માલ ઓલટો મરી રહ્યો
2: પાંચ
1: ટકા
2: વ્યાજ
1: ભર્યો

0: નિશાની હોય ને નિશાની હા તો સરવાળો બાદબાકી ભાગાકાર ગુણાકાર બરાબર પછી ગણિતમાં બીજી કઈ નિશાની આવશે
1: ચલો લખ્યું અનવર હા એ વાક્ય ઊભા થઈને વાંચ તો ચોપડી હાથમાં લઈને ત્રણ સાયન્સ સિટી
2: સિટી જોયું
1: સરસ બે નંબરનું હા હાથ લે તો અલ્તાફ નીચે કર હા વર્ગ શિક્ષકે

0: સમજી કે નો
1: સી આઈ પાંજે આઈ
0: મતલબ તો એમાં પાંજી થઈ હતી પાછી નહીં થી
1: થઈ ને કુદરત જોડાય
0: તો કે બેકર કે
1: ઉડાઈ પાંજો હસન ભાભી
0: મણી વટે બબક ઓધર કે નહીં કરનો કા ભાઈ વટા
1: ના
0: કો
1: સીધો
0: રિબારી કરે કે નો હે
1: રિબારી છે
0: હા
1: પાંજો મન તોટી ગયો વસ્તુ એટલી નિગા નુકસાન થઈ ને કોઈન કે નેરા જે આને પાંજ બચાઈ ને
0: હા
1: કુદરત દીદી તો એની મે જવા
0: દે એની મે થઈ જોતા કાલ સચી
1: બાકી પહેલા વાડે જો ને થોડી ધન ફેરા નથી
0: પણ અહીં લગભગ વરી અચી તમારે સામંતભાઈ ઉઠી મેં ઉઠી મેં બરકત થઈ દે નેરજા
1: બરકત દીની કુદરત તો પાન્યા નાય ને
0: અહીં અલ્લા તો ભરોસો રાખો
1: ના ના ભરોસો અંતે જ હે અલ્લા વગર બીજો આરો
0: આરો ને
1: ખાપે ને ઢાકા યલ ને
0: ગરબારી હો કે મતલબ સામે થી જ્યાં તો અહીં કોલે બબો ગણી ગણી પાછી દે કાજે ભાઈઓ ન ચિંદો
1: હી ન ચન આ જલ ન ચ માન ન ત તો પોય નુકસાન મારી વસ્તુ એને એમ કેતા બારધો એને કે સામો ભોગવા દીયો તો સે આડે હો ભલા
0: હે
1: બા બકરી દઈને ઉઠી ગડાઈ
0: ફરી પાછી
1: મારાયું તે ને પાછી ગડાઈ ઓની મે મળે સરખી થઈ
0: તો આઈ સમજી ગયો ન કે મન મે એડો એત્રો આ કે થયું હે કે મતલબ ઓછી તે આજો સમજ કે લેણા દેને ઓછી થઈવી
1: ઓછી થઈવી
0: બરાબર ને
1: મતલબ ઈ જીતો
2: બરાબર જડીઓ
0: નુકસાન પર નુકસાન ઈ
1: ભાવી સેન મેં ને ચૌધરી ઈ તો મોલ ને ચલ લે પાકે જો કો કુદરત જડા રોજી લેખલ વે અન કે પા અપના યુ તડે ની પાકે અન મે ભાગ ભરે